કાર્યક્રમ ખેતીવાડી હમરવારા હંગ્ર ભાઈ બોનોને આપની બોન અંજલીનું રામ રામ. કિસાન ભાઈ બોન, આપ સાંભળી રહ્યો હો આપણું સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM માટે. ને આપ સબનું ઘણીમાન સ્વાગત કરો હો અમારે આજને કાર્યક્રમ ખેતીવાડી મેં. જેમ કે ભાઈ બોનો, અમે અમારે ટાઈમ માટે હાજર થઈ સહ કાર્યક્રમ ખેતીવાડીને લઈને એક નવા વિષયને હાથે. તો ભાઈ બોનો, આજે અમારે કાર્યક્રમ મેં આપતે કી બાતચીતનો વિષય હૈ કે અગર પશુઓમાં પાણીની કમી થઈ સા તો આના હું પ્રભાવ પડે હે, ને હરતે આપણે પશુઓને પાણીની જે આવશ્યકતા હૈ એને સમજવાની જરૂરત હૈ. તો આજે કાર્યક્રમ મેં આના વિષય માટે અમારી આપતે કી ઘણાકાની વાતે થાયંગા, પણ કાર્યક્રમ શરૂ કરો એને પહેલાં આપણે હમરાવી દાંકીત ને મોરે કરા આપણી વાતે. તો ભાઈ બોનો, આપ સાંભળતા રહેશું આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માટે.

0: बेहतर बनी रहती है।
1: बिल्कुल। तो सर, जैसा कि कार्यक्रम में आपने बहुत ही प्यारा सा संदेश हमारे श्रोता साथियों को दिया है, तो आपका धन्यवाद करना चाहेंगे कि आप हमारे कार्यक्रम से जुड़े और आपका कीमती समय आपने हमें दिया।
0: आपका और वागड़ रेडियो का बहुत बहुत धन्यवाद।
1: બહેન બનુ જેમ કે આપણે આપણે વસ્તુ મનીષજી સર જોડે તકા હતા અને એણે આપણને ઘણી અસલ તરીકા થકી બતાડ્યું હૈ કે પશુધન મેં પાણીની કમી ના હું હું કારણ થઈ શકે ને હરતે આપણને આપણા પશુને પાણી પાવશું। તો વાત તો ઘણા કની થઈ ગઈ હૈ ને હવે ટાઈમ બી થઈ ગયો હૈ આપણે અણસ કાર્યક્રમ થકી સૂટો પડવાનું। સૂટો તો પડા પણ સાથે પહેલા હામરી લાયક ઓર કે મોરે પડા સૂટા।

મેન બનો હણસકી થાતે કાર્યક્રમ ખેતીવાડીથી પડ સૂટા આપને અમારો આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યો એની બારામે આપણા સુઝાવ અમને આપી શકો અમારા અણપતા માટે. અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી વાઘ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાઘધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હે 3200001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9436005124. તો ભાઈન બનુ ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માતે એક નવી શનિ હાથી તારું દી રામ રામ રામ રામ.

0: સરકારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાવ મેં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે, જેની હવા મેં આપણે હા લહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે.
1: હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા.
0: પ્રકૃતિ આપણી જરૂરત નથી, એકી આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણી ધરતીને જીવનદાન આલંગા.
2: હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો. હવે
0: આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે.
2: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: आप सभी सुन रहे हैं आपका अपना सामुदायिक रेडियो वागड़ रेडियो 90.8 FM.

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પડેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા.
2: હવે ન કોઈ ગરીબી રોકે, ન કોઈ હાલાત રોકે, શિક્ષા તકીસ બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી, કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ. હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
2: હવે જઈ વરે સબ સોરા ભણેગા, તારે સ્તુ દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હે હર બચ્ચે કા પૂરા હક.
2: વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
3: આપ સભી સુન રહે હૈ આપકા અપના સામુદાયિક રેડિયો વાગ રેડિયો 90.8 FM પર.

0: રોપો ખાઓ સબ્જીએ દિલે આવે જોર,
1: સીરો દલિયો રાબડી, ફૂલી સોકા દાલ, પાંસે મહિને બાલ ને આ ખવાનું આલ.
0: અણી વાતનું ધ્યાન રાખો, આપણું જીવન સુરક્ષિત રાખો.

બેન બનો હણસકી થાતે કાર્યક્રમ ખેતીવાડીથી કે પડ સૂટા આપને અમારું આસો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામાં આપરાય સુજાવ અમને આલી શકો અમારા અણપતા માટે અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી વાગ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગથરા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારો પિનકોડ નંબર હે 392001 હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા અણ ફોન નંબર માટે અમારો ફોન નંબર હે 9460051234 તો ભાઈન બનુ પેલી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે એક નવી શનિ હાથી તારુદી રામ રામ રામ રામ.